0: બંધ કર રેડિયો.
1: નહીં કરું કીધું ને.
0: અરે કહું છું બંધ કર, માં કી જોવું છે?
1: તમારે જે જોવું હોય તે જુઓ, સમજા ને. જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહીં કરું, નહીં કરું, નહીં કરું. એટલે શું? વાર છોડીશ, ઘર છોડીશ, પણ રવિ શર્મા ને નહીં છોડું. ના, એટલે રેડિયો માં રવિ શર્મા ને સાંભળવાનું નહીં છોડું.
2: One and only one, Ravi Sharma on your number one radio.

0: Japan tour now. Visit starters.co.uk or call
1: 0208-900-2323.
2: લેસ્ટરના લિટલ ગરબા સ્ટાર્સ તૈયાર થઈ જાઓ. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન પ્રાઉડલી પ્રેઝન્ટ્સ કિડ્સ ગરબા 2026 વિથ લાઈવ ફ્રોમ ઇન્ડિયા. સેટરડે 17th ઓક્ટોબર બપોરે 1-4 એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લેસ્ટર. 1-10 વર્ષના કિડ્સ માટે એન્ટ્રી જસ્ટ £5. ટિકિટ્સ અવેલેબલ ફ્રોમ ટિકિટ સોર્સ ઓર કોલ ફીચર 0795747330. મસ્તી, મ્યુઝિક અને ફુલ ઓન ગરબા ફન. રેડિયો પાર્ટનર લાઈકા રેડિયો.

0: સુકે વેચે અરુણા શાહ વેચે ભાઈ આ સોંગ તો સાંભળ્યો હતો સવારને શું કરું મને ખબર નથી બેન મને ગુજરાતી બધું આવડતી નથી શું કરું ગુજરાતી ભાઈ આવડી ગયા છે કેમ છે પ્રેમ છે આ બાલી ભાઈ છે હું સુગ્રીવ છું આ બાલી ભાઈ છે
1: બધામાં છે લગાડી દેવાનું
0: હવે જાઉં છું બાલી ભાઈ આવે છે